0: લાગો, ભાઈકળા વા સેવા પાડી છે, પણ સેવા ખરખોર દેખું ગામેર ભાડા માતર ઓરડી પાડે નો ભાઈ સામે લેદારી
1: હા
0: વાટે પર શ્રી કૃષ્ણ ભગવાન ચક્રી વાદળ છોડી દીધો, કર કર કર કર કર કર કર વાળ છૂટી વાળ છોડ દીની પાઉલ વાટન ડુંગરેમ ધરસગી વાટેર ઉપર માંડવ નામેરો ઋષિ રે ઓ ઋષિ રે સુળે પર દે મેલતે યે ભાઈ લાત લાગી લાત લાગતે ખમત ઋષિ કાઈ કે છે ઈ ભાઈ કલાયર માટીન પાળે જાતાની કતી તો જારી કથી ખાઈ જા મણ કાઈ કરે છે પણ માર દકો એ સુળે લાત મારન મન કો લોકો જાચ કરના કી દાડો નીકળ્યાનો દાડો નીકળતે કે મતેરો માઠી મરતાનો શ્રાપ દી દીધો ભાઈ કે લાગ વરાપત વરા મહારાજ માં સાદા બાઈ કાવા માથે પર ટુકડી લેતાની ઘર ઘર ઘર ઘર ઘર 14 ઘર ફરતાની 15 ઘર આનમાં અથીસ બેટી માલકેને કેવાળમાં કાવા માં કોણ છું માં પથિવ્રતા માવલી છું એ જ કોડિયાળે કના એ જ લંગડે કના 12 વર્ષ દાડો વેગો એને સારી ઉંગળી ઘાલતાની પાણી પીરું છું ઉપર દાડો કાઢી છું સારી જગેર ભાઈબંધ છ અને ઈ જ મારો કોડિયાળો મારો માલક શરમ કાઢી છું અને દાડો નીકળો ને તો મારા માટી મરનું તું કે છે દાડે નીકળે તું ને મારે માટી મરે તું થામ ની સૂર્યા રે સૂર્યા નારાયણા તું તો નીકળો તો બાણ ભસ્મ કર્યું ઘાવર ગો સૂર્યા નારા તીન દાડ જગો તીન દાડ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આય અંધારો કુપડ ગો દેખો તો સંડલિયા નામે છોરી અરે વત જો શ્રાપ દે મેરી રોજા ગેર પતિ દેવે ના જોકો મરે દેની અને સૂર્યા નીકળે દેની આવગે બ્રહ્મ વિષ્ણુ મહાદેવાન અનુસ્યા આપણી છોરીને કાંઈ કે સાંડેલિયાના એ ભાઈ વેંડી વેગી કહી તું લોક જુકો શોષણ ઉઠ ઉઠન બે જા છે આજે દાડો નીકળો નીકળો આજે શોધા છે જાપા કમી ખામલો તું મારબ્યા ધોતી ભરમેલો છે કોઈ કાંઈ જ કરે છે નુકા કરી છે છોડી કાઢ ઠીક છે મહારાજ હરકત છે નહીં પણ મારો પતિ દેવન શ્રાપ દેમેલો છે મેં થઠ્ઠાથી લાત મારી કોની દેકન લાત મારી કોની સજા સજી વાત લાગી છે એ ગુના છે દારો નીકળું તારો પતિ દેવ મરનું મારે માલકેને મરે દુની પણ નું મત કર હમ અવતાર કે સાર લીધે છા સત્ય ચાલે વાળે તારા છા ભાઈ જો માટી માટી તો સેવા કીધી તો વન બી તારા છા તારો માટી મરેજ વાળો ઋષિ જુકો આજ્ઞા પૂરો કરા છા તારો માટી મૃગો કરીને કેમ કે તો સંજીવ મંત્ર ફેંકનો સજ કરા છા તારો નીકળ કે કહે વેંડી સૂર્યા નારાયણ કી પ્રભુની કળ ચમકતો ચમકતો નીકળો એ વેંડી તમે તે ચમકતો ચમકતો નીકળો તમે આદિશક્તિની માતા છો આદિ માયા છો તમે ભાઈ કાવા આદિશક્તિ જગનજણા છો અર્ધી અંગી છો ચમકતો નીકળો પાટી માટી પટકો મરગો સંજીવ મંત્ર ફેંકન સૂર્યાના સંજીવ મંત્ર ફેંકન સૂર્યા નીકળ્યા અને ઓને જો કહો સજ કરના કે ચાંદન સૂર્યા રજતની દોયરો જોડા અંબર છે.